0: For 60 years, Tanfoam has been part of the dreams, comfort, and lives of Tanzanians. Generations have changed, times have changed. But one thing has remained the same, the assurance of a good night's sleep. Today, this legacy of excellence has earned Tanfoam official recognition as a super brand. From cities to villages, Tanfoam is ours. We trust it. It has raised generations. The people of Tanzania have spoken. There is only one mattress. Tanfoam. It supported our grandparents, and today their grandchildren still sleep on it.
1: أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله والصلاة على أهلها ما بعد فالسلام عليكم ورحمة الله وبركاته بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد وعلى آل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا واللعنة الدائمة على أعداء الله أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله العظيم في كتابه الكريم وهو أصدق القائلين وقوله الحق بسم الله الرحمن الرحيم ويوم يعد الظالم على يديه يقول يا ليتني اتخذت مع الرسول سبيلا آمنا بالله صدق الله العلي العظيم وصدق رسوله الكريم ونحن على ذلك من الشاهدين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي صلوا على محمد وعلى محمد આપણા કોઈ ત્યાં જાણ નથી કે આસ્તે આસ્તે ઠંડી આવી રહી છે અને એનો અહેસાસ દુનિયાવાળાને પણ થતો હશે કે આજે કેમ મહેફિલે ઝૈનબમાં સલવાત એટલી ઠંડી ઠંડી બેસી ગઈ હશે પારિસમાં એવું છે બેસી ગઈ છે નથી બેઠી ના તો એક બાબા છે ભલા ને સલ વાળા મોહમ્મદ વાળે મોહમ્મદ સાત હઝરત ઇન્સાનની જિંદગી ઉપર આપણે નજર કરીએ મુસલમાન હોય કે ગેર મુસલમાન હોય મુસલમાન હોય કે ગેર મુસલમાન હોય હઝરત ઇન્સાન પોતાની જિંદગીની અંદર સામાજિક જીવનની અંદર અમુક દાયરા અમુક ગોલાશની અંદર એના જીવનને વિતાવે છે એના આસપાસમાં અમુક લોકો હોય છે એ ઇન્સાન છે અને એના સાથે એવા લોકો હોય છે કે જેને સાથ દેવાવાળા હોય છે દુનિયાની તારીખને આપણે જોઈએ માશરાઓની તારીખને આપણે જોઈએ માશરાઓને મૂકીએ દુનિયાઓને મૂકીએ આપણે આપણી જમાતની વાત કરીએ આપણી મહેફિલે ઝૈનબની જમાતની વાત કરીએ આપણી જમાતની અંદર આપણે જે પ્રમાણે આપસમાં સાથે મળીને જીવીએ છીએ એની અંદર આપણે ઊંડાણથીને નજર કરીએ તો આપણા હારોહાર જીવવાવાળા ત્રણ પ્રકારના છે કે જેના આસપાસમાં આપણે જીવીએ છીએ અને કે જે આપણા આસપાસમાં જીવે છે એમાં સૌથી પહેલે જે આપણા આસપાસમાં જીવે છે કોણ છે એ આપણા સગાવાળા છે કરાબતદારો રિશ્તેદારો કુટુંબવાળાઓ એના સાથે આપણે જીવે છે સવાલ એ ઊભો થાય છે કે જે આપણા સગાઓ છે એ બધાને આપણે ચૂંટ્યા છે એમાં કંઈ આપણી પસંદગી હતી એટલે વિષયનું નામ આજે શું છે શ્વા આપણા આસપાસમાં જેટલા આપણા સગાવાળાઓ છે કાકા છે મામા છે ચાચી છે ફૂઈ છે જેટલા છે આપસમાં બધા એ બધા માટે આપણા પાસે હાથમાં કંઈ અખત્યાર હતો આપણને કોઈએ ખુદાએ પૂછ્યું હતું કે તને ક્યાં ઘરમાં જન્મવું છે કોઈને નહીં એટલે આપણે સમાજની અંદર એવી જગામાં એક એવી વર્ગ સાથે જીવીએ છીએ જેને આપણે આપણા સગાવાળા કહીએ એને આપણે નથી ચૂંટ્યા તો એમાં જો ગડબડ થાય તો આપણા પાસે બાનુરીએ કે મને જેવા મામા ખપતા હતા એવા ના મળ્યા, ને જેવી માસી ખપતી તેવી ના મળી. હવે હું શું કરું, મારા બાપાના ભાઈ આવા બારવટિયા હોય એટલે ચાચા અથવા તો અદા યા કાકા, એમાં મારી કાંઈ ભૂલ નથી. તે છતાં જેની અંદર મને ને તમને પસંદગી છે જ નહીં આપણા હાથમાં, યા પણ નબી કરીમ મોહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વઆલિહી વસલ્લમ આપણે બધાને હુકમ આપ્યો છે, કહ્યું લા તક્તા રહમક વઈન કતાતક. એ મુસલમાન, તારા સગાવાળા છે ને એના સાથે રિશ્તાઓને ક્યારે તોડજે ના, ભલે પછી અલોકમ તોડે. આ કોણ? પહેલો દાયરો, એના સાથે આપણે જીવીએ છીએ. બીજો વર્ગ સમાજનો એ છે કે જે મારી તમારી જિંદગીના સાથીઓ છે, આડોશ પડોશમાં જે છે, સાથે જે આપણા સાથે ભૈણા છે, કામકાજની અંદર જે આપણને સાથ આપે છે, સફરોની અંદર ક્યારે આપણા સાથ દેવાવાળા થઈ જાય છે, યાને કે અડોશ પડોશ વાળાઓ. એની અંદર પણ આપણને અખત્યાર છે, ક્યાંય પણ સવારીને સફરમાં આપણે જઈએ તો આપણા સાથે બીજા કેટલા લોકો હોય, તો આપણને કોઈ પૂછ્યું હતું કે આના સાથે જવું છે? નહીં. ટિકિટ લઈ લીધી, વિમાન ફ્લાઇટ અવ્યોની અંદર ચડી ગયા. આ પ્રમાણે મારા પડોશમાં કદાચ નહીં, ઇન્શાલ્લાહ એવું હશે નહીં, પણ આપણે જરાક માહોલને ગરમ કરવા માટે એમ કહીએ કે ઘણા ખરાને એમ હોય કે આ પાડોશમાં બધી શેખ મોઈઝે બાજુમાં રહીએ છે, જેને હું નહીં ગમતો હોય એને કે અહીંયા ક્યાં ફસાણો, તો એના હાથમાં નહોતું. કોણ એના પડોશમાં રહેવા આવે એ આપણી પસંદગીની વાત નથી. તો પડોશ માટે પણ એ પ્રમાણે છે, આ દીને કહ્યું છે મારા તમારા છઠ્ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલી સલામ. વાહ,

આગળ આગળ વધો એમ હુકમ આવ્યો છે. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. અમે જેને એમ હોય કે ઠંડી પડે છે, આ સોફા શા છે? આ છે ને મુનોરભાઈ, હમણાં હાલતું નથી. હા સલ્લલ્લાહુ અલા મુહમ્મદ, હાલે છે હાલે છે, ચાલો હાલે. તો બહુ જો ઠંડી પડતી હોય તો નીચે આવી જાઓ તો જમા થઈ જશો. સલ્લલ્લાહુ અલા મુહમ્મદ વઆલા મુહમ્મદ. તો આપણા કામના સાથીઓ છે, સફરના સાથીઓ છે, જિંદગીમાં આરોસ પડોસ છે, જેના સાથે આપણે કામ કરે છે, ઠીક છે, જે આપણા નોકર ચાકર, એ બધાની અંદર આપણી પસંદગીની વાત

આપણા કામના સાથીઓ છે, સફરના સાથીઓ છે, જિંદગીમાં આરોસ પડોશ છે, જેના સાથે આપણે કામ કરીએ છીએ, ઠીક છે, જે આપણા નોકર ચાકર, એ બધાની અંદર આપણી પસંદગીની વાત નથી. હવે તમે કહેશો અહીંયા ક્યાં એમ હોય છે, કહ્યું હા એમ હોય, તમે જેને નોકર રાખો એને ચૂંટ્યો હોય ના, પણ એને ચૂંટ્યો કે મને કોણ કામમાં રાખે, નહીં. માલુમ પડે છે યા પણ મારા તમારા પાસે કોઈ પણ જાતની પસંદગી નથી. તે છતાં સાદિક આલે મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ આપે કહ્યું લૈસા મિન્ના મન લમ યુહસિન મુસાહિબત મન સાહબહ વ મુજાવરત મન જાવરહ. છતાં ઇમામ અલૈહિસ્સલામે કહ્યું અમારામાંથી નથી, લૈસા મિન્ના, જેણે પોતાની જિંદગીના સાથીઓ સાથે સારો વ્યવહાર ન રાખ્યો એ અમારામાંથી નથી, કે જે પોતાના પડોશીઓ સાથે સારો પડોશીઓનો હક્ય વ્યવહાર જે છે ને અદા ન કર્યો એ અમારામાંથી નથી. ફરઝંદે રસૂલ, પડોશને ગોતવા એ અમારા હાથમાં નહોતું, પણ તે છતાં સગા ગોતવા એ અમારા હાથમાં નહોતું, પણ તે છતાં ત્યાં પણ ભલાઈની વાત આવી, અહીંયા પણ ભલાઈની વાત આવી. રહ્યો એક માર્ગ કે જેને ચૂંટવા, જેને ઇખ્તિયાર કરવા, જેને પસંદ કરવા મારી તમારા હાથમાં છે, અને એના માટે દીને એટલો ભાર આપ્યો છે કે એના વગર તમારી જિંદગી ચાલશે નહીં, પણ હાથ, લગામ, ચાવી, જે પણ તમને નામ દેવું હોય એ તમારા હાથમાં છે. એટલે વિષયનું નામ છે એશવા. સગાવાળામાં શ્વા નથી, આસપાસમાં મારા તમારા સાથે કોણ કામ કરે છે, રસ્તામાં કોણ વટાય છે, કોણ ક્યાં રહેવા આવે, એ બધું મારા તમારા હાથમાં શ્વા નથી. પણ એક સમાજનો વર્ગ છે કે જે મારા તમારા હાથમાં એની ચાવી છે, એ હું જેને પસંદ કરું એને, અને એ વસ્તુનું નામ છે દોસ્ત. દોસ્ત, મિત્ર, આ દીનની અંદર કેટલો ભાર દેવામાં આવ્યો છે. કેના માટે? દીન માટે, કે તમે દોસ્તની તલાશમાં નીકળો, દોસ્તને પોતાની જિંદગીનો એક ભાગ બનાવો. પણ મુશ્કેલ ક્યાં છે? મુશ્કેલ એ છે કે આપણા પાસે જે રિવાયતો છે ને, એશવા વિષય છે, એના માટે જે પ્રમાણે આ દીન મને કહે છે ને, એ પ્રમાણે હું માનવાને તૈયાર નથી. કેમ એશવાની વાત આવી? તમે આ દીનમાં જુઓ ને, પારકા લોકો પણ આટલું જ કહે છે, ઠીક છે, દોસ્તીની વાત આવે તો ફક્ત દીનનો જ ભાગ નથી, હદીસો તો પુષ્કળ છે ઇમામોની ને રસૂલોની, પુષ્કળ. પણ દુનિયાવાળા પણ આજ નતીજા સુધી પહોંચ્યા છે કે દોસ્ત બિરાદર વગર ઇન્સાનની જિંદગી અધૂરી છે. સવાલ એ કરવા જેવો છે કે આ જેના માટે મારા પાસે પસંદગી છે, શ્વા છે, એના માટે આ દીને જે મને શીખાડ્યું છે એના માટે હું કોશિશ કરું છું કે નહીં? કેમ? કારણ કે દોસ્ત મારા તમારા જે બનશે, અથવા તો એ પ્રમાણે બોલું જેને હું બનાવીશ, એના ઉપર મારી અહીંની જિંદગી અને આખરતની જિંદગીનો દારોમદાર રહેશે. આપણે, મેં કહ્યું વાત આપણી કરીએ, આપણે અહીંયા બધાય જેટલા છે, દોસ્તની જ્યારે વાત આવે, દોસ્તીની જ્યારે વાત આવે, કેવી રીતે હું મારા દોસ્તને ચૂનું છું, પહેલે ચૂનવા પહેલા હું એને ચૂનું છું કે નહીં? પરવરદિગાર આલમે કુરાન મજીદમાં અફસોસની વાત કરી છે. અફસોસ કેની? આ દોસ્તાર માટે. હું તમને, મને મતું આ બધું હું પડું, પણ તમને કંઈ કામ કરવું જોઈએ ને, હું તમને દાવત આપું છું ઘરે જઈને. તમે જોજો આ દીન, આ પરવરદિગાર કેટલો દયાળુ દીન અને પરવરદિગાર છે. એ કયામતનો દિવસો જેની હું દરરોજ તમને દમડમાટી દઉં છું અને ક્યારેક ક્યારેક તમને સમજાવું પણ છું. કુરાન મજીદને ખોલજો અને સૂરે ફુરકાનની 26મી આયત, એના પહેલા એક પણ ઘણું છે, 26મી આયતને પડજો. એ દિવસે રહેમતની બારિશ, વરસાદ ખુદા તરફથી પડતી હશે. પણ એ જ દિવસે 27મી આયતની અંદર વેન્સેંક વેન્સે 25-27 આયત, ખુદે કહ્યું એ દિવસે શું થશે? વયૌમા યઅદ્દુ ઝાલિમુ અલા યદૈહી, એ દિવસે ઝાલિમ ઇન્સાન પોતાના હાથોને બટકા ભરતો હશે. યકુલ, અને શું કહેશે?

Я лейтани лам атахизнати. И почти я лейтани иттахазду ма расули сабила. Ай каш, хумара растане, расули худа сати лет. Отлежват? Най. Агар Куран не аят вайди. Они каю. Я вайлята. Афсос. Лейтани лам аттахид фуланан халила. Ай каш, афсос, мара упор, ки хун ула фалана не. Я гану болвану се, фалана упор. Фалана не хун мару дост на банавью хот. Кем, ене сукар ю? Оган трисми аят. 29, 29. Лакад адаллани ани дзикри бада идзи джаани. И досте, джинавате у афсос каручу, ки ай каш, ене ме мару дост на банавью, то карки ене мане упдеш рапел, и ани тине хатави дито. Антяр пацуце, وَكَانَ الْإِنسَانُ وَكَانَ الشَّيْطَانُ لِلْإِنسَانِ خَذُولًا અને ખરેખર શૈતાન જે છે ને એ ઇન્સાન માટે દગાખોર હતો અને દગાખોર છે આ કુરાન મજીદ ની આયત બધી આવી ગઈ દોસ્ત ની જ્યારે વાત આવે સગા વાળા ને હું છૂટી નથી શકતો આસપાસના લોકો જે મારા આસપાસ પડોશમાં કામની અંદર બધાયને એને પણ હું છૂટી નથી શકતો પણ દોસ્ત માટે ચાવી મારા હાથમાં છે કે એવા દોસ્તની તલાશમાં નીકળું આ દોસ્તનો શબ્દ અરબીની અંદર બે શબ્દ છે એક છે સદીક અને એક છે ખલીલ એક બીજું છે એ આવે છે રફીક બોલે છે ને રસ્તામાં આપણે ઉમરામાં જાય રફીક એટલે દોસ્ત صديق رفيق خليل صديق نو شبد دوست نو شبد عربي باشاني اندر شبد کوش مارا کیسی آوے سے صدق ماتی نے صدق اتلے شو اتلے سچائی شا ماتے دوست نے عربی باشا ما صدق کیوا ما آویو કારણ કે એની અંદર જે ખૂબીઓ હોય છે એ એવી ખૂબીઓ હોય છે કે એ જેનો દોસ્ત બને છે એ દોસ્ત માટે એ સચ્ચાઈથી ભરપૂર એનો સાથી હોય છે એટલા માટે આજે જ કંઈક ગ્રુપમાં ખબર નથી કે આ ગ્રુપમાં આવ્યું હતું કંઈક ભાગ પ્લસ વેન્સેતની વાત આવી હતી હમણાં આજ આજનો જશે બનાવ કદાચ સ્વિસની અંદર એક બાયડીને ડિપ્લોમ દેવામાં આવ્યો છે ભાગ પ્લસ વેન્સેત આપણે હજી વા નથી પૂછ્યા કારણ કે હું તો દરરોજ બોલું છું ભાગ વેમ પ્લસ ત્રેઝ કે વેન ત્રેઝ આપણે વેમાં છે પણ દુનિયા ભાગ પ્લસ વેન્સેતમાં પૂગી ગઈ આવો ભાગ પ્લસ વેન્સેતનો બાપ તારીખની અંદર પસાર થયો છે એનું નામ છે અરિસ્ટોટ નામ સાંભળ્યું છે ફિલોસોફ ગ્રેક એનું કહેવું છે કે દોસ્તી ત્રણ પ્રકારની હોય છે બીજી ભાષાની અંદર દોસ્ત ત્રણ જાતના હોય એક એવો દોસ્ત હોય કે જે આપ સ્વાર્થી હોય મનફા ફાયદાનો દોસ્ત એન્તેરે પર્સોનલ જોવાવાળો કે આની દોસ્તી કરી લો આનાથી કંઈ કામ કઢાવી લેશો કંઈ મદદ કઢાવી લેશો કંઈ ફાયદો એનાથી ઉપાડી લેશો બસ જરાક ચળબળ થાય એટલે તું ક્યાં ને હું ક્યાં દોસ્તી કેની અસા કે દિયોની ફ્રેન્ચી તમે જોઈ આવજો ગૂગલમાં બધું પડીને આવ્યો છું ફ્રેન્ચી લોકો મેં જરાક એને શાંત કરીને કહ્યું છે લોકો કહ્યું છે લામિતીએ ઉથિલ પહેલો પ્રકાર બીજું છે લામિતીએ દુ પ્લેઝીર ઝિલ્લત એટલે શું લિઝત નો દોસ્ત કે બસ એના સાથે મજા આવે એના સાથે બેસો તો મજા આવે અને ત્રીજું છે ફદલ લામિતીએ દુ બિયન દોસ્ત એટલા માટે હોય કે એમાં મેં ફઝીલત જોઈ હોય ખૂબીઓ જોઈ હોય તો દોસ્તી એવી ન બનાવવાની આવડા ભાગ પ્લસ વેન્સેત આરોસ્તી તે કહી આરોસ્ત આરિસ્તો તે કહ્યું જોયું તમે એનું નામે બોલતા નથી આવડતું મને સલવાલા મોહમ્મદ વાળી મોહમ્મદ સત અલી તો અહીંયા આપણને પૂછવાનું છે મારા જેટલા આસપાસમાં દોસ્ત છે એમાં આવા દોસ્ત કેટલા મેં રાખ્યા છે કારણ કે દોસ્ત સદીકનો અર્થ છે સાચો તો તારી દોસ્તી સાચી છે કે નહીં અલ્લાહ આલમ એ શું જ્યારે દોસ્તીની વાત આવે તો

قرآن مجید ماں پوشکر آیتو چھے اے بیجی آیت تم نے ہوں دو چھو کرے چھے نے پور جو سور شعرانی 101 میں آیت وَلَا صَدِقٍ حَمِيمًا અંગતનો દોસ્ત પણ નહીં. આ બધી કુરાન મજીદની વાતો છે. હવે દોસ્તીની વાત આવી તો આપણને એમ કે આપણને જ બધું સમજાય? ઇમામોની વાત હમણાં કરીશ, હદીસો આપણા પાસે છે, પણ મને અને તમને પોતાના સમાજની અંદર આ જે લોકો એકલા એકલા ફરે છે એના માટે મજલિસ છે. કેમ? કારણ કે હદીસો બધી સાંભળી છે, પણ એ બધી હદીસોનો ઉપયોગ સાવ ઊંધો, જે પ્રમાણે ઇમામોએ અને દીને કહ્યું છે એમ નહીં. હું કોઈ સાથે દોસ્ત હતો કેમ? એ બધાય નકામા છે, હું દૂધનો ધોયેલો. આ બધા સાથે થોડી દોસ્ત, કે આ તો બધા બારવટિયા છે, સામદીના અને મારદીના બધે ફૂત રમે છે, ને હું નમાઝે શબ પડતો હોય તો થોડી આ લોકો સાથે દોસ્તી કરાવાય. સલ્લલ્લાહ મુહમ્મદ વાલી મુહમ્મદ. તમે બધા ભણો છો ને, દોસ્તીની એક કિતાબ છે દુનિયાની અંદર મશહૂર, કોઈને કઈ ખ્યાલ? શબાશ સુજાદને અલી. 1936 માં કોણે લખી છે? દેલિયા દાલ કાગનેજી લખી છે. આને ફક્ત આપણે વાંચશો એવું નથી કે જે પારકો કે એ બધું ખોટું આર્યું. દોસ્તની દોસ્તીની આ માણસે લેખકે 9 ખૂબીઓ લખેલી છે કે તમને દોસ્તાર બનાવવા હોય તો. આપણે હું વાંચી લઉં. પહેલું કીધું, ન ક્રિટિકે પા, ન કોંદા ને પા, એ ન ઉપલે નિયે પા. દોસ્તારોની પહેલી શરત, ટીકા ના કરો, વાંક ન આપો અને શિકાયત ન કરો. બીજું, હકીકતની સાથે પોતાના દોસ્તારના વખાણ કરો. ત્રીજું, જે પણ કરવાનું મન થતું હોય એને ધગશની સાથે એના સામે પેશ કરો. ચોથું, જે અલોકોને પસંદ છે ને એને તમે પણ પસંદ કરો. દોસ્ત બનાવ્યો છે એને જે પસંદ છે એને તમે બનાવો. હસમુખ ચહેરો, આ બધો દીનનો ભાગ છે. દોસ્તારના નામ નાના બનાની વસ્તુ છે. નામની પણ મડલી સાંભળો તો આમ ક્યાંથી ક્યાં હાઈલો જઈશ. તમને ખબર છે મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ કે બચ્ચાના હકમાંથી ને રસૂલે ખુદાએ અને ચોથા ઇમામે કહ્યું છે કે નામ બચ્ચાનું સુંદર રાખવું એ બચ્ચાઓનો હક છે. તો દોસ્તારના નામ યાદ રાખવા, ઠીક છે? પછી કહ્યું એની વાતોને સાંભળવી, પછી એને જે પસંદ હોય એવી વાતો કરવી, અને પછી સામાવાળાને એ પણ બતાવવું કે તું મારી જિંદગીનો એક ભાગ છો. કેમ? ઇલ્યાલો શ્વા, એને મેં ચૂંટ્યો હોય. માશરાની અંદર દોસ્તારોના ઘણા કામ છે. એક, હું પોતાને એકલો ના સમજું. બીજું, એ મારા મદદરૂપ બને, હું એનો મદદરૂપ બનું. ત્રીજું, મને જેની સુકૂન આરામ કે મારું દિલનો કંઈ રંજ હોય એને જઈને હું બયાન કરું. મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલયહિસ સલામ મૌલાએ કાયનાતે કહ્યું છે, મન લા સદીક લા દુખર લા, જેના પાસે દોસ્ત ના હોય મિત્ર ના હોય એના પાસે કઈ છે જ નહીં, મિલકિયત છે જ નહીં, ખાલી ખોખું છે. સુજાદની ઓલી રિવાયત બહુ યાદ છે, ઓલી 4 વસ્તુની યાદ છે, એના વગર નહીં ચાલે. જલ્દી મારી પડવી નથી, પણ આમ યાદ આવી ગયું કે સુજાદને યાદ છે. કઈ કઈ છે વસ્તુ? આ સંત હલાલ ગીઝા છે, હે, એવો આલિમ કે જે કહેતો એ બધા એના પર અમલ કરતો હોય. ગોશનું નહીં એટલે હલાલ રોજી, પણ હલો ગોશ છે. ગોશ કેટલો ભાવે આપણે, ગોશ રીએ યાદ. તો ગોશ અને આપણો વિષય દોસ્ત. ખામી વાળો યા ખામી વગરનો દોસ્ત તમને નહીં મળે, વરના દોસ્ત વગર રહી જાશો. હવે હદીસોનો ઉપયોગ, સચ્ચા એટલે સાચા લોકો, આનું નામ પણ સાચું, સાદિક અલી મુહમ્મદ ઇમામ જાફર સાદિક અલી સલામ.

0: محمد.
1: أبقوا عليكم بإخوان الصدق فإنهم عدة عند الرخاء وجنة عند البلاء. أي مسلمانو جي ساتشا لوكو هنا إنا پاچر پاچر دوڑو إنا تمارا دوست بنا ويديو تمارا سخنا دیوسو ما تمارا سخنے ألوكو مات سے تمنے کام آو سے و جنة عند البلاء نتمي جاري مصيبت باسون تو تماري ڈال بن سے تمارا بچاوا وارا اي بن سے کور جي تمارا دوست اپنے واتو زبان اوپر رستا ما کرتا ہے کئی کام نو نتی مارو دوست بولیے چھے کہ نتی بولتا اتلی ہماری دوست نہیں پر نجارے نتی کرتو کیم کان کے ایوا دوست نے میں بنا بیو چھے کہ قداس آپ سوارت ماتے ہوئے قدا بس مجھا آوے چھے لینے دوست بنا بھی لے پر حقیقی دوست کون ہوئے جے فضیلت وارو ہوئے جے گون وارو ہوئے جے خوبیوں وارو ہوئے ہمیں شاہ ماتے ہوں بدائی نے دوست نتی بناو تو نعمت چھے بے حدیث پڑھو چھو بے نبی کریم محمد صلی اللہ علیہ وآلہ وسلم نبی کریم کہیوں چھے الوحدتو خیر من قرین سو بھی جی حدیث دی اندر سے الوحدتو خیر من صدیق سو اکلو اکلو فرو وحدہ اکلو ای اینا کرتا ودار سارو سے کہ کوئی خراب دوست ہوئی یا خراب ساتھی ہوئی تم نے کم لگے چھے فرنسی مکہ ایک سے ہو بولوانو والا il vaut mieux être seul que mal accompagné نبی کریم ایج کیے چھے الوحدتو خیر من صدیق سو اتواتو من قرین سو پر یہ حدیث تو سامری لی دی میں بیان کری لی دی پر ہوں کوئی نے دوست نہ بناو کہ نبی کریم کہیوں چھے کہ اکلو اکلو فرو یہ ودار سارو چھے کہ نہ کرتا کہ خراب دوست ہوئے ہوں کیا بدے ایسا دوست کا کہا تو بدے کیوا چھے باروٹیا بھی جو کہیں بول بولو چھے ہاں સ્વાર્થીલા બીજો કઈ બોલ બોલવો છે નકામા હજી કઈ બોલવું છે અહસાદ એની વાત જોતો તો મેરસી માવતર હું જ બોલ્યો માવતર બોલ્યા મફતિયા કોઈને હું દોસ્ત ના બનાવું બધાને મફતિયા જ સમજતો હોય રસૂલે ખુદાએ કહ્યું છે અચ્છા બીજી હદીસ નબી કરીમ મુહમ્મદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ اسعد الناس سکھی ما سکھی مانسو اے چھے صلو علی محمد و علی محمد کئی بندو نہیں کئی بندو نہیں بلی رمی اسعد الناس سکھی مانسو اے چھے ٹھیک چھے کہ جے سارا لوکونا ساتھ ماں ہوئی ઓલાન તમે પૂછો ભાઈ તું કેમ કઈ કોઈ સાથે વાતો નથી કરતો શેખના અહીંયા ખૂણામાં રહેવું સારું ગીબત ને ના થાય એટલે એટલે શું એટલે આ બધે ગીબત કરે છે હું છો ઠાવકો ભાઈ તું કેમ કોઈ સાથે હરતો નથી ભરતો નથી ભેગો આ બધે કોઈ તારા અહીંયા કોઈ નથી મેં પીલે જૈનબમાં દોષ બનાવવાને લાયક હું એકલો એકલો જ મારા ખૂણામાં હોય તો રસૂલે ખુદાએ કીધું છે સુખીમાં સુખી માણસ એ છે કે જેને દોસ્તી કેના સાથે હોય સારા માણસો સાથે ને એવા હજી મને દેખાણા નથી સલ્લલ્લાહ મુહમ્મદ વાલે મુહમ્મદ કેના સાથે દોસ્તી કરવી એ દીને શીખાયેલું છે કેના સાથે ન કરવી એ દીને શીખાયેલું છે પણ ઘણી વસ્તુઓ એવી છે ઘણી વસ્તુઓ એવી છે મેં પુષ્કળ હદીસો તૈયાર કરેલી હતી સમય સાથ નથી દેતો પણ એક મને જરૂર બયાન કરવી છે કે તમે જુઓ આ દીને મને જે શીખાયેલું છે એ ક્યાં અને જે મારો અમલ છે એ ક્યાં હું દોસ્ત ફક્ત એને રાખું છું મારા મોઢા ઉપર મારા વખાણ કરે સારું સારું બોલતો હોય ને એ મારો દોસ્ત એક હદીસ પડું છું અને આ કોઈને આંગળી ચિંધાડવાની વાત નથી ને તમે એ પણ લેખી લેજો કે આ જો પડું છું તો આવા બહુ જાજા ભૈરા છે આ પડ્યા એટલે પડું છું પણ એને કઈ દુઃખ દેખાડવા માટે નહીં આંગળી ચિંધાડવા માટે નહીં ઘરે જઈને હું વિચાર કરું કે બધા દોસ્તાર સાથે મારો આ જ હાલ છે હું તો આમ જ કરું છું

0: صادق يا علي محمد إمام جعفر الصادق عليه السلام. جتے امام صحابیوں ساتھ بیٹھا سے انہیں صحابیوں نے کہیوں من غضب علیک من اخوانک ثلاث مرات من غضب علیک من اخوانک ثلاث مرات تارا جی بھائیوں سے نہیں بدائی من اخوان تارا بھائیوں ای تارا اوپر ترون فیرے گسو کرے کتلی فیرے ترون فیرے گسو کرے من غضب عليك من اخوانك ثلاث مرات فلم يقل فيك شر غصو اي کرے تارا اوپر غصو کیا رہے آوے منہ منا بھائی اوپر کہ غصو آوے تو کیم کہ مارو بگائڑو ہوئی تو نا تیارے غصو کرے نا غصو کیا رہے تھے کہ گڑبڑ ہوئی تیارے کہ برابر نہ ہوئی تیارے چھتا میں کہی ہوں تارا بھائیوں ماتھی نے کوئی تارا اوپر تران فیرے غصو کرے પણ ગુસ્સો કરવા બાદ તારા બારામાં કઈ ખરાબ વાતો બારે ન કરે ફતખذહુ لنفسك صديقا તો પછી આવા માણસને તારા માટે દોસ્ત બનાવી લે કેને જેના સાથે ચડબડ થઈ હતી જેના સાથે ગુસ્સો થયો હતો પણ તારા બારામાં રસ્તા અને ગામની અંદર કાંકરાઓ તારી ઇજ્જત ના ન વેચે એને તારો દોસ્ત બનાવી દે મારો શું હાલ હોય જરાક મુના સાથે લાગે એટલે આખા ગામ ને કહી દે આવો છે મુનો ને આવો છે મુનો તો ક્યાંથી અમે દોસ્ત થાય એને પછી સમાચાર મળે કે શેખ તો આખા ગામમાં મને કૂટે છે ને અહીંયા કેમ છે મુનવર ભાઈ સારું છે ને પ્રમુખ સાહેબ આ હાલ મારું નથી કોઈ સાથે જરાક કઈ બને દોસ્તાર આપણે અંગતના દોસ્તાર એટલે ગામમાં ન ખપતીની વાતો કાઢું આ દિન મને ઊંધું શીખાડે છે આ દીન મને કહે છે એ મુસલમાન દોસ્ત એવાને તલાશ કર કારણ કે તારા હાથમાં છે ને કયામતના દિવસે દોસ્તારોને તું તલાશ કરીશ કુરાન મજીદમાં બે બે વસ્તુ છે થઈ ગયો ખતમ આ મેં 10 મિનિટ આયત ને રાખતો પિલોટ આપણી આજની વિષયની વેન્સેંક વેન્સેત બિસ્મિલ્લાહ રહમાન રહીમ યોમ યઅદુ الظالم على يديه એ દિવસે કે જ્યારે ઝાલિમ કોણ ઝાલિમ એ બધું સમય નથી હમણાં પોતાના હાથોને બંને હાથોને બટકાવ ભરશે અને પછી શું યકુલુ યા લૈતની તખઝતુ મઅ રસૂલે સબીલા અયકાશ હું રસૂલે ખુદા સાથેનો રસ્તો લઈ લેત અયકાશ ક્યારે બોલે રુગરે કેમ રુગરે parce qu'il avait le choix agar bando azad na hot to regret kai karvan nathi e mara hath ma j nathi zakir bhai tamne kahu tamne kai afsos thai che ka razali bhai tamara mota bhai che thai to shu kari lyo hath ma j nathu tamari pehle e paida thyare pachi tame aivya ne pachi khabar nathi hasan ne ane tene badai shu kariye mara hath ma j nathu કે કેને સગા બનાવું મારા સાથે આસપાસમાં કોણ કામ કરે એ મારા હાથમાં જ નહોતું પણ આ દોસ્તાર મારા હાથમાં હતું કેને સાથ આપું મારા હાથમાં હતું કેટલી ફેરે આવ્યું લઈતની એક ફેરે આમાં એના પછી પાછું આવશે યા વૈલતા એના પછીની આયત વંચિત લઈતની લમ અત્તખદ ફુલાનન ખલીલા અફસોસ થાય મારા ઉપર અહી કાશ આને મેં મારો સાથી દોસ્ત ન બનાવ્યો હોત કેમ અહી કાશ કેમ લઈતની parce que j'ai le choix જ્યારે બંદા પાસે આઝાદી અને હાથમાં હોય તો આ દોસ્ત માટે ખુદાએ કહ્યું અને ઘણું છે જ કહેવાનું મેં તૈયાર કર્યું ઇન્શાલ્લાહ આપણે જીવતા રહ્યા તો રવિવારના આવજો આ આયતને છે ને આપણે સુબોની નમાઝમાં આનું દર્શ કરશું કારણ કે અડધી કલાકમાં ના થાય એટલે તમને એમ થશે કે શું ગયા નથી જવું રવિવારના વળી અડધી કલાકનું દર્શ આપણે રઝાલીભાઈને કહી દેશો ચાય મોડો ચડાવજે તો ચાલીસે ખેંચી નાખશો સલ્લુ અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ હ એ મુ
1: મુસલમાન જેટલા

સ્વસ્થ બનાવીશ એટલું તારા માટે ખેર છે, એટલું તારા માટે સારું છે. કેમ? સમાજની અંદર જીવવાનું છે. દોસ્ત એટલે સદીક, સદીક એટલે તને સાથ દેવા વાળો, સચ્ચાઈથી ભરપૂર. તમને યાદ છે કે મજલિસ ફેર શું કરું, ક્યાંથી ક્યાં? આજે કોઈનો ભરોસો ના થાય, પડી છે ને એના બારામાં મજલિસ મારી જબાન. આજે કોઈનો ભરોસો ના થાય. કેમ ભરોસો ના થાય? તું ભરોસો કર તો થાય, પણ તને કરવો જ નથી તો ક્યાંથી થાય? પણ જબાનથી આજે કોઈનો ભરોસો ના થાય. આ કરબલા જેને આપણે હર વખતે યાદ કરીએ છીએ આખું વરસ. ત્યાં નથી દોસ્તારો જે સાથ દેવા આવ્યા હતા, બધું મૂકીને ઘણા વાક્યા છોડી દઉં છું, આપણો સમય થઈ ગયો છે. તમને બધાને હબીબીબને મઝાર યાદ આવી ગયા ને, નાનપણનો દોસ્ત હુસૈને મઝલૂમનો. મેં વિચાર્યું હતું કે હબીબનું પડવું, અરે નાનપણનો દોસ્ત પણ હુસૈનનો સાથ નથી છોડતા. હદ તો એ છે કે હુસૈનની મઝલૂમી એ છે, આ બાળકે આજે મરસ્યો પડ્યો ના, સ્વયં થાય છે જનાબ અલી અકબરને આપણે યાદ કરીએ. જવ જવાન બાળક, એણે પણ આ ઝૈફ બાપનો સાથ નથી છોડ્યો. સ્વયં મરસ્યામાં સાંભળ્યું, શાયરે યા કવિએ યા નવા ખાને યા મરસ્યા ખાને શું લખ્યું છે? કહેતી થી માં ખૂંભરી મઈ યત સે લિપટ કર, એક માનો વિલાપ આ શાયરે લખ્યો છે. કેની વાત થઈ રહી છે? હઝરત અલી અકબર, મારા ઉસ્તાદ મરહૂમ થઈ ગયા ડોક્ટર કલબે સાદિક, એ મિમ્બર ઉપર હતા, હું નીચે હતો. અને પછી પૂછવા ગયો હતો કે મૌલાના આ તમે મસાહેબ પહેલા ક્યાંથી, કઈ કિતાબ? એણે મને હવાલો દીધો કે ફલાણી કિતાબમાં છે. હું નીચે બેઠે હતો કરાચીની અંદર, મૌલાનાએ શરૂ કર્યું અલી હઝરત અલી અકબરના મસાહેબ, અને કહ્યું એક વખત એ આવ્યો છે કરબલાની અંદર કે જ્યારે હુસૈને મઝલૂમ અલી અકબરના લાશાને ખૈમા સુધી લાવ્યા છે તો લોકોએ નિહાળ્યું છે કે અલી અકબરની જે માતા છે ને એ અલી અકબરના લાશા સુધી નથી આવ્યા. હર કોઈ બીબી વિલાપ અને રડી રહ્યા છે, પણ અલી અકબરની મા કોઈના નજરે નથી પડતી. એ કનીઝને મોકલાવવામાં આવી, કહ્યું ખૈમાએ માદરે અલી અકબરમાં જા. એ કનીઝ બયાન કરે છે કે જ્યારે માતાના ખૈમામાં હું ગઈ છે, મેં શું જોયું કે જનાબે અલી અકબરની મા લૈલા યા ઉમ્મે લૈલા એક ખૈમાના ખૂણાથી બીજા ખૈમામાં વચમાં એક સુતૂન થાંભલો છે, માં ટકરાય છે. મેં જઈને પૂછ્યું, કહ્યું અહીં મુઅઝ્ઝમા, શું તમને નથી ખબર કે તમારા લાલ અલી અકબરનો લાશો આવી ગયો છે? કહ્યું સાંભળું છું કે લોકો રડી રહ્યા છે, પણ શું કરું, જવાન લાલનો દાગ છે, અરે આંખે નજરે નથી પડતું, મને ખૈમાનો દર દેખાડો તો હું મારા અકબરના લાશો. هلا لعنه الله لقوم الظالمين وسيعلم الذين ظلموا اي منقلب ينقلبون ان لله وانا اليه راجعون رضا بقضاء وتسليما لامرهما تبع حسين